0: Nightly Hits. Gold Nights. This is Like a Gold.
1: Hi, hello, કેમ છો? હું છું કીર્તિ દવે અને આ શું થયું? અરર, પબ્લિક ડિમાન્ડ ફરીથી આવી રહી છે. લંડન મારું નવું નાટક લઈને પત્ની પ્રીમિયર લીગ એટલે કે PPL. યસ, ફ્રોમ 3rd જુલાઈ ટિલ 12th ઓફ જુલાઈ. વાઓ, એન્ડ ધીસ ઇઝ બીંગ પ્રેઝન્ટેડ બાય પંકજ સોડા ગેલેક્સી શોઝ. યાદ રાખજો,
2: પત્ની પ્રીમિયર લીગ શોઝ એટ ટ્રાઇસ્લી, અલ્બર્ટન, ઇસ્ટ એન્ડ સાઉથ લંડન, લો રૂમ, લેસ્ટર. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ દીપા ઓન 0794756194.
3: भारत या पाकिस्तान जाने की सोच रहे हैं तो एयर टिकट साउथ हॉल ट्रेवल से खरीदिए.
4: मगर साउथ हॉल ट्रेवल से ही क्यों?
3: क्योंकि उनसे ज्यादा सस्ती टिकटें कहीं नहीं मिलेंगी.
4: गारंटेड.
3: बुकिंग करवाएं और उसके बाद 24 घंटों के भीतर कहीं से भी सस्ती ला के दिखाएं तो ये फुल रिफंड या प्राइस डिफरेंस वापस कर देंगे. साउथ हॉल ट्रेवल,
4: फोन 0208574 8410.
3: 24 घंटे किसी भी वक्त फोन करें 0208574 8410. एट ऑल प्रोटेक्टेड.
5: CTV and C5 proudly present Hamare Ram, produced by Felicity Theatre. India aur Dubai mein houseful shows ke baad, ab pehli baar London mein. Dekhiye Ashutosh Rana ko as Ravan aur Rahul R. Bhuchar ko Prabhu Shri Ram ke roop mein. Ramayan ki undiscovered stories live on stage. 9 se 12 July, Eventim Apollo, Hammersmith. Hamare Ram. Book your tickets now. Visit www.eventimapollo.co.uk. Exclusive radio partner, Like Our રેડિયો.
6: ગડબડ ગોટાળા છે, પ્રોબ્લેમ્સ મોટા છે, પણ બધું ઓલરાઈટ છે.
7: મેં છે ને બેક ટુ બેક 3 મૂવીઝ જોઈ લીધી.
6: ગેટ રેડી ફોર અ ફૂલ ઓન કોમેડી કેઓસ વિથ વીરજ ગેલાણી એન્ડ ઉમંગ વ્યાસ ઇન ધ મૂવી. બધું ઓલરાઈટ છે.
7: બે ત્રણ કલાકમાં પાછો આવી જશે ને પછી બધું ઓલરાઈટ થઈ જશે.
6: ઇન સિનેમાઝ ઓન 12th ઓફ જૂન. ફોર મોર ઇન્ફો વિઝિટ બકરાનિયા મીડિયાઝ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ.
8: એવું લાગે છે કે પિક્ચર ચાલશે.
9: He is a great, aren't they? One on each side of your head for stereo. It's because of ears that radio ads can amplify your advertising. 40 million adults listen to commercial radio every week. That's 80 million ears, give or take. See radio differently at radiocentre.org.
10: Okay, bags are here. Where's the taxi? I can't load the map.
11: Relax, I've booked the Uber already.
10: How? My roaming isn't even working yet.
11: I switched to Simsy before we left London.
10: Simsy? Since when are you the tech expert?
11: Since I decided I want a stress-free holiday.
12: Don't let roaming ruin your holiday spirit. Get the Simsy eSIM for affordable data in India and across the globe. Simsy, holiday travel simplified.
13: T's and C's apply.
14: Like a Radio Network. Proud hospitality partner, Ragasan.
15: बजट टाइट पर ब्रांड का इम्पैक्ट बड़ा चाहिए? लाइका रेडियो और लाइका गोल्ड लाए हैं आपके लिए परफेक्ट पैकेज. रेडियो, डिजिटल या इवेंट, सब कुछ मिलेगा कस्टमाइज्ड. जल्दी करिए, कॉल नाउ 0207-132-1458 या लिखिए sales@laikaradio.com.
16: लाइका गोल्ड पर हर रात की यही रीत, पुराने मगर सदाबहार गीत.